મારે પાડારા દિલ શિમલા કલાકાર રાજેન્દ્ર ઠાકુરજી એતે સાથે સાથે આ સારા કાર્યક્રમ મારા વખત પૂરા ઉણે વાળા હે તુસે સબ ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો દેવ માખે ઇજાજત સભી સુનને વાળે કે રામ રામ.